0: કરાવવા અને કૃષિ વાનિકી કા મહત્વ દેવા. અબ કૃષિ વાનિકી પણ કસા તરીકા સે કરી સકાય તો યોયો કે ખેત નકી મેળ ન પડ ફસલ કા બીચ માં पेड़ लगे देवा जैसे सागोन का हो या पापुलर हुयो यूकेलिप्टस हो या अरुबी कहीं भी फलदार जो पेड़ छे वो लगे देवा. एक साथ में सिल्चा पॉस्चर जो हो ओका अंदर सिल्वा पॉस्चर में आप पेड़ न के साथ साथ पशु न का लेन घास न चारागाह जो छे वो भी विकसित करी सको मतलब चारो भी लगाई सको. अने एक साथ में एग्री सिल्वी पोस्चर नाम को एक कृषि वानिकी को यो प्रकार छे जेका में जमीन पर फसल उगाणु पेड़ भी लगाणु जाने पशुपालन भी करणु. तो इना तरीका से अगर आप अपना यहाँ कृषि वानिकी का महत्व दोगे तो अपनी खेती में सुधार भी हो जाएगा और मुनाफो भी ज्यादा होगा. आज खेती की बात नंबर એટરોજ કહેનું જ રામ રામ.
1: કૃષિ વાનિકી કા મહત્વ ઇસ વિષય પર ખેતી કી બાતે મે આજ આપ જાણકારી સુન રહે થે. જાણકારી કા વાચન કર રહી થી સુનીતા પાંડે. આકાશવાણી કા યે ઇન્દોર કેન્દ્ર હૈ.